0: समाचार अंगिता मकवाणा वाचे छे। सौ प्रथम मुख्य समाचार। केंद्रीय मंत्री पीयूष गोयले भारत में डेटा सेंटर्स उत्पादन और कृत्रिम बुद्धि जेवा क्षेत्रों में रोकाण माटे जापानना उद्योगकारों ने अपील करी। केंद्रीय गृहमंत्री अमित शाह नवी दिल्ली में राष्ट्रीय सुरक्षा व्यूहरचना परिषदनु उद्घाटन करशे। बिहार में परीक्षा पद्धति में सुधारणा माटे समितिनी रचना करवा माटे जाहिरनामु प्रसिद्ध कर्यु। पाकिस्तानना वरिष्ठ नेता मौलाना फजलूर रहमाने पाकिस्तानना आर्मी चीफ मुनीरनी टीका करी। शेर बजार में आज प्रारंभिक उछाड़ा बाद घटाड़ो अने श्रीलंका सामेनी कोलंबो टेस्ट में भारतनी मजबूत स्थिति। समाचार विगतवार। केंद्रीय वाणिज्य अने उद्योग मंत्री पीयूष गोयले आजे जापानना उद्योगकारों ने संबोधा जणाव्युं हतुं के भारत में डेटा सेंटर्स उत्पादन अने कृत्रिम बुद्धि जेवा क्षेत्रों में रोकाण माटे मोटी तको छे। ते माटे रोकाणकारोए अपील करवा जीडीपीमां 15 ट्रिलियन डॉलरनो हिस्सो धरावनारा ओछामां ओछा 8-9 देशोना जूथो अने व्यक्तिगत राष्ट्रो साथे भारत वाटाघाटो करी रह्युं छे। श्री गोयले उमेर्युं हतुं के देशना मुक्त वेपार करारो आखरे वैश्विक वेपारना लगभग 75% आवरी लेशे अने भारतने वैश्विक मूल्य श्रृंखलामां विश्वसनीय भागीदार तरीके स्थान आपवामां मदद करशे। तेमणे तेमना संबोधनमां कह्युं हतुं के भारतमां मोटुं स्थानिक बजार छे अने ते छेल्ला 4 वर्षमां 9 मुक्त वेपार करारो पर हस्ताक्षर करी विश्व माटे तेना दरवाजा खोल्या छे। आ 9 करारो यूएसडी 60 ट्रिलियन डॉलर अने 38 विकसित देशोना संयुक्त जीडीपी धरावता अर्थतंत्रोने आवरी ले छे। श्री गोयल बन्ने देशो वच्चे वेपार अने रोकाण संबंधोने वेग आपवा माटे 200 वधु प्रतिनिधिओना एक मोटा व्यापारी प्रतिनिधिमंडळनुं नेतृत्व करी रह्या छे। केंद्रीय गृहमंत्री अमित शाह आज नवी दिल्ली में 2 दिवसीय 9मी राष्ट्रीय सुरक्षा व्यूहरचना परिषदनु उद्घाटन करशे। भौतिक अने वर्च्युअल मोड आधारित 2 दिवसीय कॉन्फरन्स हाइब्रिड फॉर्मेट में योजाशे। कॉन्फरन्स दरमियान देशभरना विविध सुरक्षा दळों अने पोलीस दळोना 800 वधु अधिकारीओ विविध समकालीन बाबतो अने राष्ट्रीय सुरक्षा सामेना पड़कारों पर चर्चा करशे। आ वार्षिक व्यूहात्मक मंच आंतरिक सुरक्षा सरहद व्यवस्थापन अने उभरता जोखमो पर गुप्तचर अर्धलश्करी अने पोलीस नेतृत्व वच्चे संकलन साधशे। विदेश मंत्री डॉक्टर एस जयशंकर आजे मॉस्को में रशियाना प्रथम नायब प्रधानमंत्री डेनिस मंटुरोव साथे 27मा भारत रशिया आंतर सरकारी आयोगना वेपार आर्थिक वैज्ञानिक तकनीकी अने सांस्कृतिक सहयोगनी सह अध्यक्षता करशे। तेओ तेमना रशियन समकक्ष सर्गेई लवरोवने पण मळशे अने प्रादेशिक अने वैश्विक मुद्दाओ पर दृष्टिकोणनुं आदान प्रदान करशे। बिहार सरकारे राज्यनी परीक्षा प्रणाली में व्यापक सुधारा माटे 5 सभ्योनी विशेष समितिनी रचना माटे जाहिरनामु प्रसिद्ध कर्यु छे। आ समितिनी अध्यक्षता सुप्रीम कोर्टना निवृत्त न्यायाधीश अथवा सेवारत अथवा हाईकोर्टना निवृत्त न्यायाधीश करशे। आ समिति 3 महीनामां राज्य सरकारने तेनी भलामणो सुप्रत करशे अने तेना कार्यक्षेत्रमां माध्यमिक अने उच्चतर माध्यमिक युनिवर्सिटी व्यावसायिक अने तकनीकी प्रवेश अने पात्रता तेमज भर्ती अने स्पर्धात्मक परीक्षाओनो समावेश थशे। उपराष्ट्रपति सीपी राधाकृष्णन आंध्रप्रदेशना एलुरू जिल्लाना मुसुनूरमां गोरमेट पॉपकॉर्निका सुविधा खाते भारतना प्रथम नॉन जीएमओ हाई एक्सपांशन पॉपकॉर्न मकाई हाइब्रिड ब्रिजनुं अनावरण करशे। आ पहेलनो उद्देश्य प्रोसेसिंग ब्रांडिंग अने सारी बजार पहोंच द्वारा कृषि पैदाशोमां मूल्य उमेरीने कृषिने वधु नफाकारक बनावानो छे। उपराष्ट्रपति कार्यक्रममां खेडूतोनुं सन्मान पण करशे अने कृषि हिस्सेदारोने संबोधन पण करशे, ज्यां तेमनुं राज्यपाल एस અબ્દુલ નિઝર અને મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ સ્વાગત કર્યું। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે રાત્રે અમરાવતી જિલ્લા મહિલા હોસ્પિટલમાં આગની ઘટનામાં 3 નવજાત શિશુઓના મોત ઉપર શોક વ્યક્ત કર્યો છે। મુખ્યમંત્રીએ દરેક મૃત શિશુના પરિવારજનોને 5 લાખ રૂપિયાની નાણાકીય સહાય પણ જાહેરાત કરી છે। મુખ્યમંત્રી ફડણવીસે માહિતી આપી હતી કે રાજ્યના આરોગ્ય વિભાગને આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી। આગ લાગી ત્યારે યુનિટમાં લગભગ 39 શિશુઓ સારવાર હેઠળ હતા। આ ઘટનામાં 36 શિશુઓને સુરક્ષિત રીતે બચાવાયા છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો. લખનૌ ઝોનલ ઓફિસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ આજે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર અને ગાઝિયાબાદ અને હરિયાણાના ફરીદાબાદમાં 9 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મની લોન્ડરિંગ નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કેસ જંબુદ્વીપ એક્સપોર્ટ્સ એન્ડ ઇમ્પોર્ટ્સ લિમિટેડ સાથે સંબંધિત છે, જે કથિત રીતે બનાવટી ઇનવોઇસ અને ઇવે બિલ દ્વારા બોગસ ITC જનરેટરને પાસ કરવાનું અંગેનું છે. એજન્સીએ ઉમેર્યું હતું કે તપાસમાં પરિપત્ર વ્યવહારો, ભંડોળનું ઝડપી સ્તરીકરણ અને બોગસ સંસ્થાઓ દ્વારા રોકડ વ્યવહારોનો ખુલાસો થયો છે. GST અધિકારીઓએ 9.63 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો છેતરપિંડીથી ઉપયોગ સ્થાપિત કર્યો છે અને 10 કરોડથી વધુ ટેક્સ ક્રેડિટ પણ પાસ કરી છે, જેના પરિણામે સરકારી તિજોરીને ખોટ રીતે નુકસાન થયું છે. પાકિસ્તાનના વરિષ્ઠ નેતા અને જમિયત ઉલેમા એ ઇસ્લામ એફના વડા મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનિર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે 1971ના ભારત સામેના યુદ્ધમાં દેશની શરમજનક હારને યાદ કરી છે અને ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી જુલમ, હિંસા અને રક્તપાત આખરે આ ક્ષેત્રમાં નવા ભૌગોલિક ફેરફારો તરફ દોરી શકે છે. પેશાવરમાં એક સંમેલનને સંબોધતા રહેમાને સૈન્યના વારંવારના તાકાતના દાવાઓ અને તેના આક્રમક વલણ ઉપર પ્રશ્ન ઉઠાવ્યો હતો. સાથે સાથે દેશભરના સામાન્ય લોકો દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીનો તેમની તરફ પણ ધ્યાન દોર્યું હતું. ટોચના લશ્કરી નેતૃત્વ પર સીધો પ્રહાર કરતા એફના વડાએ પાકિસ્તાનના લશ્કરી નેતૃત્વના વર્તમાન નિવેદનો અને 1971ના ભારત સાથેના યુદ્ધની આસપાસની ઘટનાઓ વચ્ચે સમાનતા દર્શાવી. આજે નવા સપ્તાહના આરંભે શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં પ્રારંભિક વધારા બાદ ઘટાડો નોંધાયો હતો. છેલ્લે મળેલા અહેવાલો મુજબ સેન્સેક્સમાં 200 પોઈન્ટ અને નિફ્ટીમાં 60 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ, IT અને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો, જ્યારે PSU બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને FMCG ક્ષેત્રોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં લિપુલેખ પાસે પાસ માર્ગે યોજાયેલી કૈલાશ માનસરોવર યાત્રા 2026 ગઈકાલે સફળતાપૂર્વક સંપન્ન થઈ. 4 જુલાઈથી શરૂ થયેલી આ યાત્રા દરમિયાન કુલ 477 યાત્રિકોએ 10 જૂથોમાં યાત્રા કરી હતી તથા કૈલાશ પર્વત ઉપર પણ માનસરોવરના દર્શન કર્યા હતા. યાત્રાના અધિકારી ધનસિંહ બિસ્ટે જણાવ્યું કે 10મું અને અંતિમ જૂથ ગઈકાલે સુરક્ષિત રીતે ભારત પરત ફર્યું હતું અને તેમણે યાત્રાના સફળ સંચાલનમાં સહયોગ આપવા બદલ તમામ સંબંધિત વિભાગો અને સેનાના જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
1: શ્રી કૈલાશ માનસરોવર યાત્રા મેં 10 દલોં કા સંચાલન કિયા ગયા લિપુ પાસ સે. ભારત મેં સુબેરે 9:20 પે પહોંચ ગયે થે ઓર શામ કો 5:30 બજે કુમાઉં મંડળ વિકાસ નિગમ પર્યટક આવાસ ગૃહ ધારચુલા મેં પહોંચ ગયે. સાલ જો હૈ ટોટલ ઇસ યાત્રા મેં 477 યાત્રીઓ ને સફળ યાત્રા સંપન્ન કી.
0: કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત બની છે. છેલ્લે અહેવાલ મળ્યા ત્યારે ભારતે લંચ બાદ 7 વિકેટે 438 રન કર્યા હતા. લંચ સમયે પંત 63 અને જુરેલ 59 રને રમતા હતા. આજે સવારે ભારતે 5 વિકેટે 300 રનથી બેટિંગની શરૂઆત કરી હતી. જોકે નાઇટ વોચમેન તરીકે આવેલા સારંજ જૈન રન આઉટ થયા બાદ ઇજાને કારણે રમતમાંથી નિવૃત્ત થયેલા પંત ફરી મેદાનમાં ઉતર્યો હતો અને જુરેલ અને પંતે આક્રમક ફટકાબાજી કરીને શ્રીલંકાના બોલરોને મચક આપી ન હતી અને બંનેએ અડધી સદી ફટકારી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ભારતમાં ડેટા સેન્ટર્સ, ઉત્પાદન અને કૃત્રિમ બુદ્ધિ જેવા ક્ષેત્રોમાં રોકાણ માટે જાપાનના ઉદ્યોગકારોને અપીલ કરી. केंद्रीय गृह मंत्री अमित शाह नवी दिल्ली में राष्ट्रीय सुरक्षा व्यूहरचना परिषद उद्घाटन करते। बिहार में परीक्षा पद्धति में सुधारणा समिति की रचना करने जाहिरनामू प्रसिद्ध करू। पाकिस्तान वरिष्ठ नेता मौलाना फजलुर रहमाने पाकिस्तान आर्मी चीफ मुनीर की टीका करी। शेयर बजार में आज प्रारंभिक उछाड़ा बाद घटाड़ो। श्रीलंका सामेनी कोलंबो टेस्ट में भारत की स्थिति मजबूत।
2: आकाशवाणी मुंबई।

તો મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા ગુજરાતી બોલીની, તો કાઠિયાવાડની બોલીમાં ખુમારીની સાથે વાલ પણ નીતરે. હવે કાઠિયાવાડમાં જો કોઈ કાઠિયાવાડી ભાઈ મુશ્કેલીમાં હોય અને તમારાથી પૂછી જવાયું કે ભાઈ કેમ છો, એટલે કાઠિયાવાડી ભાઈ જવાબ આપે, એલ્યા હાવ શાંતિ છે. હવે એલ્યા અને હાવ આ બે શબ્દો જો તમે ગુજરાતી ડિક્શનરીમાં શોધો ને તો બંનેના જવાબ તમને ક્યાંય ન મળે. મિત્રો, ગુજરાતી ભાષામાં કેમ છો, આ આપણે દરેકે દરેકને પૂછતા હોઈએ છીએ. જેવા આપણે કોઈ એકબીજાને મળીએ ત્યારે રામ રામ કરીએ, કોઈ ભગવાનનું નામ લઈએ, કોઈ જય જિનેન્દ્ર બોલે, તો ગુજરાતી ભાષામાં ઘણી વખત આપણે સામેવાળાને કેમ છો પૂછતા હોય છે. પરંતુ જો આપણે ઉત્તર ગુજરાત તરફ જઈએ ને તો ત્યાં પૂછાય ચેમ છો, ચેમ લ્યા, શું નવાજોની, શું સમાચાર. હવે સુરત જે છે ત્યાં શ તો બોલાતો જ નથી, એટલે ત્યાં બોલાય હ, હું ચાલે. હા મિત્રો, શું ચાલેની જગ્યાએ આવી જાય હું ચાલે. હવે તમે જાઓ કચ્છ તો ત્યાં બોલે ક્યાંય, ક્યાંય, મજે મેં ના. અને કાઠિયાવાડમાં કેમ છો, જલસા પાણી. મિત્રો, આમ દરેકે દરેક જગ્યાએ માત્ર એક કેમ છો પૂછવાની રીત પણ બદલાતી જતી હોય છે.

जय जय गरवी गुजरात, जय गुणवंती गुजरात। आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरासोना कार्यक्रम छे गीत गुर्जरी, अने आजे छे विश्व गुजराती मातृभाषा दिवस। तो मित्रों, गुजराती में एक कहेवत छे कि ज्यां न पहोंचे रवि त्यां पहोंचे कवि, पण गुजरातीओए आ कहेवत ने थोड़ी जुदी करी नाखी। એટલે 21મી સદીના ગુજરાતીઓ એમ કહે છે કે જ્યાં કોઈ ન પહોંચે ને ત્યાંય ગુજરાતી પહેલો પહોંચી જાય અને પોતાની દુકાન ખોલી દે। હા મિત્રો, ચંદ્ર પર જાય કે પછી કોઈ બીજા મંગળ ગ્રહ પર તમે ઘરે કરો, પરંતુ ગુજરાતીની દુકાન ત્યાં પહેલી હશે, એવું ગુજરાતીઓ માટે કહેવાય છે। અને ગુજરાતી દુનિયાના કોઈ પણ ખૂણે જાય તો પણ ત્યાં જઈને પહેલાં એ પોતાના મગજના ઘોડા દોડાવે છે કે અહીં કઈ કઈ તકો મારા માટે છે, કઈ કઈ તકોમાંથી કયો કયો ફાયદો થશે, અને એ બધું જ શીખીને તેઓ પાછા ભારત આવીને પોતાનું એમ્પાયર ઊભું કરે, એનું નામ ગુજરાતી।

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે વાતો થઈ રહી છે વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસની. તો મિત્રો, ગુજરાતીઓની વાત કરીએ અને એમના ટ્રાવેલ ફૂડ મેનેજમેન્ટની વાત ન કરીએ તો કદાચ કાર્યક્રમ અધૂરો રહી જાય. કારણ કે જ્યારે પણ ટ્રાવેલિંગ કરવાનું હોય, પ્રવાસ કરવાનો હોય, ત્યારે પ્રવાસી પોતાના કપડાં, પોતાની દવાઓ, પોતાનો જરૂરી સામાન, ફાઇલ બધું બરાબર મૂક્યું છે કે નહીં એ ચેક કરે. પરંતુ ગુજરાતીઓ પોતાનો ખાવાનો થેલો મુકાયો છે કે નહીં એ પહેલાં ચેક કરે, અને એમાંય થેપલા, છુંદો, ખાખરો બધું જ લઈને નીકળ્યા હોય. અત્યારે જ મેં એક રીલ જોઈ હતી અને એ રીલમાં એવું કહી રહ્યા હતા કે એક ભાઈ ટ્રેનમાં સફર કરી રહ્યા હતા અને એ ટ્રેનમાં એક ગુજરાતી પરિવાર હતો, અને ગુજરાતી પરિવાર એકલો તો ન જ હોય, એની સાથે 15-20 લોકો હોય, એટલે મોટો ટોળું હોય. હવે આ આટલા મોટા ટોળાને દરેકે દરેક જણ એક એક સીટ પર વહેંચાયેલા હોય, એટલે પહેલાં તો સીટ એક્સચેન્જનો કામ ચાલે. અરે, આપ જરા અપર બર્થ દે દેના, વો હમારા વહાં પે હે ના, વો આપ લે લો. એટલે આવતાની સાથે પહેલાં તો બર્થની અદલા બદલી અને આખો પરિવાર એક સાથે કઈ રીતે ગોઠવાય ને એની કોશિશમાં એ લોકો લાગી જાય. ત્યારબાદ એ લોકો પોતાના ખાવાના થેલા કાઢે. હવે આમાં થયું એવું કે એક ગુજરાતી પરિવારે ભેળપુરીનો પ્રોગ્રામ બનાવ્યો હતો કે જઈને આપણે નાસ્તામાં ભેળપુરી કરશું. હવે ભેળપુરીમાં જેવી રીતે ભેળના પડીકા હોય ને એવા પડીકા એ લોકોએ કરેલા, એમાં મમરા અલગથી, સેવ અલગ, પૂરી અલગ, બટાટા બાફેલા, પછી કોથમીર પણ લીધેલી, લીંબુ પણ લીધેલો, મસાલો પણ લીધેલો. એક પણ વસ્તુ જે ભેળપુરીમાં બહાર મળે ને એ એમનામાં ન હોય એવું ન બને. દરેકે દરેક માટે એક એક ડબ્બો ખોલાતો ગયો, અને પછી જેમ ભેળપુરીવાળો પેલો ભેળને પેલા પડીકાની અંદર મૂકીને ઉપર નીચે ઉપર નીચે કરે, એમ એ લોકોએ કરીને ભેળની ઉજાણી કરી. અને આખો ડબ્બો માત્ર આ પરિવારને જોતો હતો. એવો હોય આપણો ગુજરાતી પરિવાર. અને મિત્રો, દુનિયામાં જેટલી કેરી ખવાય ને એટલી કેરી તો ગુજરાતીઓના ફ્રીઝરમાં પડી હોય. એટલું જ નહીં, આખા દુનિયામાં જેટલા ચોખા ખવાય ને એટલા સેવ મમરા ગુજરાતના બાળકો ખાઈ જાય. અને મિત્રો, દરેકે દરેક જગ્યાએ જ્યારે ગ્લોબલ વોર્મિંગ અને ખૂબ તાપ પડે છે, ખૂબ તડકો છે અને સહેવાતું નથી કહેવાતું હોય ને, એવા તાપમાં પણ જે ગરમા ગરમ ચા પી શકે એનું નામ ગુજરાત.

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, ખેડૂતોની ખેતી, ગઢવીનો કંઠ, વાણિયાનો વેપાર અને ઠાકરનો ઠાટ એટલે ગુજરાતી. મિત્રો, કંઈ પણ થાય તો પણ એવું કહેવાય કે મારો જે ઠાકર કરે ને એ જ ઠીક, એનું નામ ગુજરાતી. અને જ્યાં આજે આખી દુનિયા ક્રેડિટ આપવા માટે ના પાડતી હોય, ત્યાં માત્ર એક નરસૈયાની હુંડી પર કાનુડો હામી ભરે એ ગુજરાત. મિત્રો, જ્યારે પણ ઠોકર વાગે અને પહેલો શબ્દ મોંમાંથી નીકળે એ માતૃભાષાનો હોય, જ્યારે કોઈ પર ખૂબ વાલ આવે ત્યારે જે પહેલો શબ્દ નીકળે એ પણ મારી માતૃભાષાનો, જ્યારે ખૂબ ગુસ્સો આવ્યો હોય અને કોઈક, હા સમજી ગયા ને, નીકળે ને એ પણ મારો માતૃભાષા. તો મિત્રો, મારી માતૃભાષા એના માટે જો કોઈ એમ કે હવે ગુજરાતી ભાષા ટકશે કે નહીં, તો ના મિત્રો,

100% ગુજરાતી ભાષા ટકશે, કારણ કે આ અંગ્રેજોની જે કઈ ભાષાનું આજે મહત્વ છે એ ખરેખર જરૂરી છે કે અંગ્રેજી ભાષા આવડવી જોઈએ, કારણ કે તમે જ્યાં જાઓ ત્યાં અંગ્રેજી હોય છે, પરંતુ અંગ્રેજી એ મારી માસી છે પણ મારી માતૃભાષા ગુજરાતી એ મારી માં છે.

મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયાને આપો રજા. ફરી એકવાર આપ સૌને વિશ્વ માતૃભાષા ગુજરાતી દિવસની હાર્દિક શુભકામનાઓ. અને આ સાથે જ મને રજા આપો. ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.